0: Namaste, good evening. आप जुड़े हैं चो वेलिंगटन इंडियन एसोसिएशन नाव सर्जनिती प्रसारित कार्यक्रम आकाशवाणी भारत भवनवा. સોમવારની આ સુંદર સંધ્યાએ આપનું હાર્દિક સ્વાગત કરતા મુકેશ જયરામ અને બીના પટેલ સહિત નીલિમા પુલાના નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ. મિત્ર, કોઈકે કહ્યું છે કે ખુશી મેળવવા માટે કામ કરશો તો કદાચ નહીં મળે, પણ જો તમે ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂરથી મળશે. કેમ કે ખુશી એ અન્ય કોઈને ખુશ કરવાના પ્રયાસોની બાય પ્રોડક્ટ છે. તો ચાલો આપણા સૌની ખુશી માટે અમારા ગયા સોમવારના વાયદા મુજબ આપના મનોરંજનમાં પ્રસ્તુત છે આજની મહેફિલનું પ્રથમ ગીત. 1965ની આ ફિલ્મ ભૂત બંગલાનું આ ગીત ગાયું છે મન્ના ડેએ. આર ડી બર્મનની ધૂન ઉપર આવો ટ્વિસ્ટ કરે. મિત્રો, જીવન એક નૃત્ય છે, દરેક પગલે એનો આનંદ ઉઠાવો.
1: पहले तालियां तो बजाओ. आज रात का मैं आखिरी गाना गा रहा हूं और गाने में यह कहना चाहता हूं कि दुनिया में खुश रहना हो तो मानो मेरी बात.